મિત્રો, આ તો ફિલ્મ નમક હલાલનું ગીત અને કાર્યક્રમમાં આગળ આપણે સાંભળીશું ફિલ્મ શાનનું ગીત. મિત્રો, આશા ભોસલેની વાત કરીએ તો કહેવાય છે કે જ્યારે પંચમદા આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેમને જ્યાં રાખવામાં આવ્યા હતા એ રૂમમાં તેઓ ગયા ન હતા અને એમણે કહ્યું હતું કે પંચમદા કો મેં જિંદા યાદ રખના ચાહતી હું ઓર મેરા યે હક મુજસે મોત ભી નહીં છીન સકતી. અને એમણે પંચમદાને જોયા પણ નહોતા. મિત્રો, એટલા સ્ટ્રોંગ હતા આશા ભોસલે અને ખૂબ જ સ્ટ્રગલ્સ એમણે લાઈફમાં જોઈ છે અને એ સ્ટ્રગલ્સને એમણે પોતાની જીત બનાવી છે. કહેવાય છે કે લતા મંગેશકરનું જે કરિયર હતું તે 77 યર્સ લોંગેસ્ટ, લાઈક ઘણા આપણા ક્રિકેટર હોય છે, બધા ફૂટબોલર હોય છે, બધાનું કરિયર એટલું લાંબુ નહીં હતું, 20-22 વર્ષ એમનું કરિયર હોય છે. જ્યારે લતા મંગેશકરનું કરિયર 77 યર્સ હતું અને આશા ભોસલે 83 યર્સ ઇન્ડસ્ટ્રીમાં રહેવું અને ગીતો ગાવા, યા સો 83 લોકો જીવતા નથી એટલું લાંબુ તેમણે પોતાનું કરિયર હતું. તો એવા આશા ભોસલેને આપણે યાદ કરીએ અને આ ગીત માણીએ.

મિત્રો, આપ આનંદી રહ્યા હતા વેલિંગ્ટન ભારતીય મંડળના ગૌરવ પ્રતિક રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનના આજના જીવંત પ્રસારણનો ભારતીય સિનેમાની સુપ્રસિદ્ધ બહુ પ્રતિભાશાળી અદ્યતન વિચારો ધરાવતી ખુશ મિજાજ ગાયિકા એટલે આશાજી, જેમનું 12 એપ્રિલના રોજ નિધન થયું હતું. તો આજે આપણે તેમના અમર ગીતોની યાત્રા દ્વારા તેમને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમની સાથે સાથે આપણા સમાજના અગ્રણી અને જાણીતા વડીલોનો ઉલ્લેખ પણ મને યોગ્ય લાગે છે. વેલિંગ્ટન ભારતીય મંડળના માજી પ્રમુખ પીટરભાઈ અમરતભાઈ રામાનું નિધન 22 એપ્રિલે અને હટ સપ

કમિટીના સભ્ય કમળાબેન બાબુલાલ મસાલાવાળાએ 24 એપ્રિલની સાંજે તેમના પ્રિયજનોની હાજરીમાં આ દુનિયામાંથી ચીરવિદાય લીધી હતી. બંને ન્યા દિવ્ય આત્માને પ્રભુ શાંતિ બક્ષે તેવી અમારા સૌ તરફથી પ્રાર્થના. 6 મેના દિવસે જ્હોન નાનુભાઈ મંગાની પુણ્યતિથિ પણ આવી રહી છે, તો સમાજના આ સ્વયંસેવકોને અમે યાદ કરીએ છીએ અને લાગણીસભર શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ફરીથી મળીશું આવતા સોમવારની સાંજે. ત્યાં સુધી.